0: ફાઈજી આ ગીત તો થયું અહીં પૂરું.
1: હા,
0: આજે જન્માષ્ટમીના દાડાને અને જન્માષ્ટમીને મનાવવાની સાર્થકતા આપણે જીવનમાં તારીશ રેગા જયારે આપણે ભગવાન શ્રી કૃષ્ણએ જે આપણને રસ્તા બતાડ્યા
1: અહીં
0: એના રસ્તામાં આપણે સાલંગા. નાની ઉંમરમાં એને કેટલા સંકટ એને જીવનમાં આવ્યા હતા. અગર જીવન જીવવાની આપણે વાત કરો, આપણે નાના નાના છોટા મોટા સંકટ થી કે આપણે ત્રાહિમામ થઈ જાય, પરેશાન થઈ જાય, પણ જયારે નાના હતા તારે એને મારવાના કેટલો પ્રયત્ન કર્યો હતો.
1: એને
0: જીવનમાં સંકટ સંકટ જન્મ થાતે એને કાળી રાત્રે ભેર વરસાદની રાત્રે હતી ને એને આપણી માનો ગોદ છોડીને ઠેઠ એને જવું પડ્યું હતું યશોદા મૈયાને નંદ બાબાને ઘેરે. ધીરે ધીરે મોટા થયા એના ઉપર તરે તરે પ્રહાર થવા લાગ્યા, એના ઉપર એને મારવાની કોશિશ થવા લાગી. એ સબ વાત તો આપણે સબ લોકો જાણી રહે, પણ સભી મોટી વાત કે એને જે બાલ્યકાલમાં જેને પર્યાવરણ સંરક્ષણનો અને પ્રકૃતિના સંરક્ષણનો જે આપણને સંદેશ આપ્યો એ સંદેશ ઘણો મોટો સંદેશ હતો. આપણે સબ જાણો કે જયારે ઘણા દાડા ઇન્દ્રની પૂજા થઈ રહી હતી, ઇન્દ્રની પૂજા થઈ રહી હતી, ભગવાને કહ્યું ઇન્દ્રની કેમ પૂજા કરી રહ્યો? કનૈયે કહ્યું તો એના હંગરે ગોકુલવાસી કહ્યું ભાઈ એટલે કરીને આ ઇન્દ્રની પૂજા કે ઇન્દ્ર મને વરસાદ આલે, અમારે ખેતર ચાલે, આ ચાલે, પેલું ચાલે, આંગરી વાતે કરી. એને કહ્યું ના ના, આપણને પૂજા ઇન્દ્રની નહીં કરવાની, આપણને પૂજા કરવી પડેગા આના ગોવર્ધન પર્વતની પૂજા કરવી પડે. કેમ કે આ પર્વત આના પર્વત થકી જ આપણને આ આટલી વનસ્પતિ મળી રહી, આટલી પ્રકારનો આ પર્વત થકી આપણને આ પર્યાવરણ હજરી રહ્યું અને આ ગોવર્ધન પર્વત એ ગોવર્ધન બાબાને રૂપમાં એને તમે પૂજા કરો કા. તો કહેવાનો મતલબ એની પૂજાને માધ્યમ થકી એણે એ સંદેશ આપ્યો આપણને કે આપણને પ્રકૃતિનું સંરક્ષણ કરવું પડેગા. આજે સારેડે આપણે વિચાર કર્યા કે પ્રકૃતિનું સારુંથી સંરક્ષણ નહીં કરોગા તારુંથી આપણું ઉદ્ધાર નહીં થાય. એને હાથે હાથે એને પરિવાર વાળી વાત કરી, એ તો ગોકુલવાસીને હાથે લઈને ચાલતા હતા. એને કહ્યું કે સારુંથી આપણું કુટુંબ સંસ્કારી રહેગા, કુટુંબમાં સંસ્કાર રહેગા તો કુટુંબ થકી સમાજમાં સંસ્કાર આવેગા, સમાજમાં થકી દેશમાં આવેગા. તો એક સંસ્કાર વાળી એક એવી વાટ ચાલેગા કે એની વાટ માંડે હિન્દી ને આપણા આબા વાળી આ જે પીઢી છે એ બી સંસ્કારિત થાય. સંસ્કારિત પીઢી જયારે કોઈ બી કામ કરેગા તેનાથી દેશ અને સમાજનો લાભ જ થાય, દેશનો વિકાસ થાય. વેને આતે સૌથી મોટી વાત એવું કરી કે આપણે તો ગોકુલવાસી આપણે આપણે સ્વાભિમાનનું ધ્યાન રાખવું પડેગા. જયારે આ ગ્વાલિયર હતી દૂધ વેચવા જતી હતી, મથુરામાં દહીં વેચવા જતી હતી કે ના આપણે તો આપણું દૂધ આપણું દહીં આપણે જ રાખેંગે, આપણે કેમ બીજાને વેચશું? આપણી ગાય હે, આપણી ગૈયા હે, એને રક્ષા કરંગા, એનું દૂધ, એનું માખણ સબ આપણે જ કરંગા. તો એક તરીકા થકી એણે આપણને સૌને રહેવાનો એક એવો તરીકો બતાડ્યો કે આપણને સ્વાભિમાન થકી રહેવું હોય, આપણે ખાવું હોય આપણું હે એ જ ખંગા, આપણું જેમ પહેરંગા ઓડંગા એમ તરીકે થકી એણે તરે તરેની વાતે બતાડી. આ ક્રમે એક વાત મોટી બતાડી એણે કે જે મહાભારતના યુદ્ધની જયારે આપણે વાત થાય છે તો ઘણા એણે જે ભગવદ્ ગીતા હમરાવી અર્જુનને, ને ગીતામાં એક જ વાત કરી એ ભાઈ કે કર્મ કીએ જા ફલ કી ઈચ્છા મત કર એ ઇન્સાન, જૈસા કર્મ કરેગા વૈસા ફલ દેગા ભગવાન. તો એને કર્મયોગની વાત કરી, ભક્તિ યોગની વાત કરી, જ્ઞાન યોગની વાત કરી અને આખરી મેં જે ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહી રહ્યા છે કે તમે સર્વ ધર્માન પરિત્યજ એટલે તમે સબ કુછ છોડી દો ને મારી શરણમાં આવી જાઓ. કહેવાનો મતલબ એ છે કે કેને ભી પ્રતિ શરણાગતિ આપણે થઈ જંગા તો આપણો ઉદ્ધાર તો આમ જ થઈ જાય. તો એને કુલ મલાવીને એક તો નિષ્કામ કર્મની વાત કરી કે આપણે કામ કરો, આપણે પહેલા હું કરું કે ભાઈ હું આ કરુંગા તો મને આ મળેગા યા પેલું મળેગા તો મને આ કરવું પડેગા તો મળેગા, ના આપણે કામ કરો તાજું કરો કા તાજું ફળ મળેગા. ઘણા ઘણા મોટા મોટા વિદ્વાને એ જ કહ્યું કે આજે નહીં તો કાલે અને આ નહીં તો પરે. તમે અગર અચ્છું કામ કર્યું તો તમને અચ્છું ફળ મળેગા, અગર બોધો કામ કર્યું તો એ બી આપણે સહસ્ત્ર ગુણાથી ને આપણા આમાં પાછા આવેગા. આજકાલ હવે નવા આજકાલ નવી વિશ્વનો સરો છે એક જ વાત કર્મા બેગ ની વાત કરીએ અક્ષર અક્ષર તો કર્મ અને બેગ હું કહેવા કે જે તાજો કરો તો તાજો મળેગા, બધું કરો તો બધું આવેગા. તો અંજલિબાજી બધી તાજી વાત આજકાલના સર્વે વાત તો કરીશ ને, પણ એને સમજવાનો તરીકો થોડો બીજો થઈ ગયો. તો આજે આપણને ધીરે ધીરે સારે આડી આજે દીકીને આપણે સારે આડી ત્રાસ જ ત્રાસ હે, જે જો કોઈ સંકટ સંકટ આવી રહ્યો કઈ પ્રકારના લોકો પરેશાન થઈ રહ્યા, માનવી દુઃખી હે, સમાજ દુઃખી હે. તો એક જ વાત હે કે ભગવાન શ્રી કૃષ્ણે જે આપણને ગેલો વતાડાનો જે સંદેશ આવ્યો કે પ્રકૃતિની રક્ષા કરોગા તો એ પ્રકૃતિ હે એ આપણી રક્ષા કરેગા. તો પ્રકૃતિને રક્ષા કરવી પડેગા, આપણે સ્વાભિમાન થકી રહેવું પડેગા અને સબને હલીમલીને રહેવું પડેગા, પરિવારને આપણે સબને બાંધીને ચાલવું પડેગા. તારે આજકાલની જે સમસ્યા છે એનાથી કે આપણે છુટકારો મળેગા ને આપણે

0: सुख शांति ने वैभव थकी रही सकंगा।
1: हवे कल्याण काका आपे सही कीधु, तो आज कार्यक्रम में आपणे घणी असल तरीका थकी कृष्ण जन्माष्टमी ने लेने घणा कानी वात करी रहा आपणे भाई ने बोन थकी તો વાતે અગાડી ભી આપણે આમ જ કરંગા, પર મારું મન થઈ રહ્યું હે કે કેમને આપણે ભાઈ બહેનો ને આપણે એક ઉર્ગી થમરાવી દો।
0: બડી તાજી વાત છે સાહેબ, જન્માષ્ટમી નો દાડો હે, ગોકર આટેમ નો દાડો ને આજના દાડા ગીત ભજન થાય તો બડું તાજું લાગે, તો હમરાવો છો

0: ભાઈજી ગીત ગણતા હતું હમણાં આવ્યું
1: હવે
0: ને ભાઈ ને બોન ને જે આપણે નાના નાના સ્વર અને ભાઈએ જે કાર્યક્રમ સાંભળી એ વિચાર કરતી હું કે આજ તો અંજલિભાઈજી ને કલ્યાણ કાકા એક નવી રસ્તામાં ચાલી ગયા પણ ના નવી રસ્તામાં તમારી વાત બી કરંગા કે ગોકુલ અષ્ટમી જન્માષ્ટમીને દાડો ધીરે ધીરે હંગર મંદિર અમે ઝૂલા લાગ્યા હતા કાંઈ ઘર અમે બી લોકો ઘરે ઘરે ઝૂલા લગાડ્યા હતા
1: કાંઈ
0: ઝૂલા લગાડીને કૃષ્ણના જે બાલ રૂપ હે આજે એના બાલ રૂપની ઈસ વંદના કરી રહી આરાધના કરી રહી ને બાલ મુકુંદ કે ઈસ માંગી રહી કે હે લલ્લા જેમ તો ગોકુલવાસીને સહાય થયો મથુરાવાસીને સહાયતા કરી દ્વારકા જઈને પૂરા દેશની તે જે સેવા કરી એમ જ ધીરે ધીરે અમારા જીવનમાં બી તમે આવો ને અમારા જીવનમાં જે ગોકુલ મથુરા ને દ્વારકા હે એની બી તમે રક્ષા કરો
1: હવે
0: ને એની રક્ષાને હાથે હાથે અમને બી એવો રસ્તો બતાડો કે આપણે જે રસ્તો બતાડો રસ્તા પર ચાલતા થતા મનક માત્રની અમે સેવા કરો કેની પ્રત્યે અમારા મનમાં ખાર ખીશલ ઈર્ષા દ્વેષ કઈ રહે નહીં સબને અમે આપણા સમજો
1: હવે
0: ને આજે આ સનાતનની જે મૂળ ભાવ હે કે સર્વે ભવંતુ સુખીન તો હે કાના અમને એક એવી દ્રષ્ટિ આલો કે અમે સબને સુખી દેખું છા સબને ખુશી દેખું છા સૌને સ્વસ્થ ને પ્રસન્ન દેખું છા અને સૃષ્ટિમાં કે દુઃખ નામનો નિશાન નહીં મળે કે દુઃખ ને દર્શન નહીં થાય અમને અમને એવો આશીર્વાદ આલો કે આ પૂરા વિશ્વને એક કુટુંબ બનાવી અને પૂરી વસુધાને અમે કુટુંબ બનાવી ને સબ હલી મળીને રહ ના વિશ્વમાં જે અશાંતિની જે વાતે ચાલી રહી હે કાના અમને આશીર્વાદ આલો ને તમે આના જગતને બી એવો આશીર્વાદ આલો કે સબને સન્મતિ આવે ને અશાંતિની જે વાતે થઈ રહી એ ધીરે ધીરે મટે ને પૂરા દેશમાં પૂરી દુનિયામાં શાંતિ સ્થાપિત થાય
1: હવે કલ્યાણ કાકા આપે સહી કીધું કેમ કે આ સપ્તકી જરૂરી થઈ ગયો હે અવડેના ટાઈમે ઘણા કાની એવી ચીજે થઈ રહી હે જેમ તકી ઘણા કાને મનકની સમજવાની જરૂરત હે કે શાંતિને માધ્યમ તકી આપણે આપણા જીવનને અસલ તરીકાથી કે જી શક જેમ કે કૃષ્ણ ભગવાનના જીવનમાં ઘણા કાની એવી પરિસ્થિતિ આવી જેમાં એણે ધૈર્ય સહનશીલતા ને શાંતિ રાખી એને માધ્યમ થકી આજે આપણે સબે એને યાદ કરો હ ને એને એક પૂજનીય ને રૂપે દેખો હ ને એને જીવન થકી સંસ્કાર લેવાની કોશિશ કરો હ તો આ સબ વાતે આપણે જીવન બલે ઘણી મહત્વપૂર્ણ હે તો આપણે જે ભાઈ બોન હે એને બી આ વાતે સમજવાની જરૂરત
0: છે બિલકુલ ભાઈ કાર્યક્રમનો ટાઈમ આવી થઈ રહ્યો પૂરો
1: હવે
0: પણ મારો વિચાર થઈ રહ્યો કે સાથે સાથે બઢિયા છો લાલાનું એક ભજન સંભળાવ્યું ને કૃષ્ણ કનૈયાનું
1: હવે
0: પછી ભજન સાંભળીને આપણે છૂટા પડે
1: હવે

0: તો ભાઈજી આ ભજન બધું તો હજુ સંભળાવ્યું
1: હવે
0: અને ભજન ને સાથે સાથે આપણે ભી હવે મંદિર માં જવું હે કેમ કે ભગવાન ના ઝૂલા લાગ્યા થકાય અને ધીરે ધીરે જન્મ નો ટેમ્પ આવી જોયે તો આપ સબને ભી એક વખત ફેર કૃષ્ણ જન્માષ્ટમી ની ગણેમાન રામ રામ વધાઈએ મંગલ કામના અને સબ થકી અરજ હે કે આપણે આપણે મંદિર માં આપણે આપણે ઘર માં ભગવાન શ્રી કૃષ્ણ નો જન્મોત્સવ મનાવો
1: અને
0: એક વાત ઓરે ભાઈજી કે છૂટા પડ્યાના પહેલ ફેર યોજ વાત આવે હે કે આપણે કાર્યક્રમ નું પતું અને ફોન નંબર આપણે બતાડી દો
1: હવે તો ભાઈ બોનો લખી લો અમારું પતું અમારું પતું હે કાર્યક્રમ ખેતીવાડી વાગડ રેડિયો 90.8 FM મુકામ પોસ્ટ કુપડા વાગથરા કેમ્પસ બાંસવાડા રાજસ્થાન અમારું પિનકોડ નંબર હે 3270001 હજી વધારે જાણકારી બદલે આપ અમને ફોન કરી શકો અમારા આણા ફોન નંબર માટે અમારો ફોન નંબર હે 9460051234
0: તો ભાઈ બોનો આ તો અમારા કાર્યક્રમનું પતું અને અમારો ફોન નંબર આપ ચાહો તો કાગળ લખી શકો ચાહો તો ફોન માટે ભી અમારી આ બહેને હે અંજલિભાઈજી જાગૃતિભાઈજી હે એને આપ સૂચના આપી શકો કે ભાઈ કાર્યક્રમ તાજો લાગ્યો આણા કાર્યક્રમ માં આ વાત બતાડી તમને ઓર ઓછી બતાડો ઓર હજી હજી વધારે સુઝાવ આલો હવે કાર્યક્રમ નો ટેમ થઈ રહ્યો એક વખત ફેર આપ સબને રામ રામ કરતે છૂટા પડો એ આવજો રામ રામ
1: રામ રામ

આપે ક્યારે વિચાર કર્યો હૈ કે જૈયા પેડની છાવમાં આપણે રહો યા આપણને કેટલી શાંતિ મળે હૈ, જે હવામાં આપણે હા લહો એ ભી આપણા થકી કઈ આશ રાખે હૈ. હવે અગર પેડ ને રહેંગા તો આપણે હરતે જીવંગા. પ્રકૃતિ આપણી જરૂરત નથી બલ્કિ આપણી જિમ્મેદારી હૈ. એક પેડ લગાડંગા, પાણીને બચાડંગા ને આપણે ધરતીને જીવનદાન આલંગા. હવે પ્રકૃતિને બચાવો, ભવિષ્યને હદારો. હવે આજે નાના કદમ હૈ એ આબાવાળા કાલને બદલાવની શરૂઆત હૈ. વાગડ રેડિયો વાગધરા સંસ્થા દ્વારા જનહિતમાં પ્રસારિત.

0: कार्यक्रम समस्या समाधान हमारा अमर हित्ता भाई बोन ने आपनी बोन मनीषा
1: ने आपनी बोन अंजलि नु
0: राम राम। होवे भाई बोनो आप सब हमली रिया हो आपड़ू सामुदायिक रेडियो वागड़ रेडियो 90.8 FM ने आप सभी नो स्वागत कर रहे हैं हमारे आज ने कार्यक्रम समस्या समाधान में।
1: होवे भाई बोनो लेने हाजिर थे के हो कार्यक्रम समस्या समाधान ने लेने एक नया विषय ने हाथे। मनीषा बोन आज आप भाई बोनो की बातचीत नो विषय है के गाँव में स्थानीय रोजगार ना अवसर नी जानकारी नो अभाव ने आना हूँ कारण है ने समाधान ना हूँ उपाय थी सके। આપણે દેખો હો કે આપણા ગામમાં રોજગારના અવસર નથી, આ વાત વાસ્તવમાં આવી છે યા ફેર સમસ્યા આ હે કે આપણે ઉપલબ્ધ જે અવસર હે એની જાણકારી જે હે એ ટાઈમ માટે નથી મળી પાતી, કેમ કે આપણે દેખો હો કે ઘણા એવા ગામ હે જ્યાં યુવા જે હે એ નોકરીની તલાશમાં શહેરની આડી સલસાય હે, જબકિ આપણે જે ગામ હે એને આય પાયના જે ક્ષેત્ર હે વા નાના નાના વ્યવસાય, કૃષિ આધારિત કામ, પશુપાલન, હસ્તશિલ્પ, ખાદ્ય પ્રસંસ્કરણ, સેવા ક્ષેત્ર, સ્વરોજગાર ઇનમે ઘણા રાસ્તા મોજુદ હે, પણ જાણકારીને અભાવને કારણ એ અવસર આપણી નજર તકી દૂર રહે હે ને આપણે જે હે એ પલાયન કરી સ. તો આજ આપણે કાર્યક્રમ એ જાણંગા કે રોજગારની સહી જાણકારી હોવું કેટલું જરૂરી હે.
0: હવે અંજલિ બોન તો આ વિષય માટે આપણે ભાઈ બોન કદી કાર્યક્રમ માધ્યમ કદી ઘણા અક્કાની વાતે રીંગા, પણ કાર્યક્રમની શરૂઆત મેં હમણાં અગીત ને મોરે કરો આપણી વાતી.
1: હવે તો ભાઈ બોનો આપ સાંભળતે રહેશું આપણું રેડિયો આપણી વાતે વાગડ રેડિયો 90.8 FM માટે.

0: અંજલિબોન ગીત્યા અશુપુરુ અણા ગીત બાદ એકગુત ફેરે આપણે ભાઈ બહેનોનું સ્વાગત કરું હું આપણે આજની કાર્યક્રમ સમસ્યા સમાધાન મેં જેમ કે ગીત થકી પહેલે વિશે બતાડ્યું હતું કે આજે આપણે વાત કરવા વળ હું કે આપણે જે ગામનો સ્થાનિય રોજગાર રહી વીણાને અવસરોની જાણકારીનો અભાવ રહે એના સમાધાન હું હે આપણે ભાઈ બહેનોને કેવું ચાંગા કે સબકથી પહેલા આપણે સમસ્યાને સમજવું હે ગામના યુવા અક્સર રોજગારને આ સમજી લે હે અંજલિબોન કે સરકારી નોકરી જરૂરી હે ને કણી મોટી કંપની મેં કામ કરુંગા તો માર બલદે આ બળિયા રે ગામ ને એન કારણ કથી આપણે દેખ કે આપણે ઘણા અક્કાના યુવા સાથી રહી બી આપણે ગામક હતી શેરન ગાડી વધી જઈ હેમ એમાં આપણે દેખ કે આપણે ગામના રોજગાર રહી બી કમ થતા જાય હેમ તે આપણે ભાઈ બોને સમજવું હોગા કે રોજગાર આપણે જે રહી હે અડી સરકારી નોકરી મોટી કંપની એમ કામ કરવા કથી નથી થતું હેમ આપણે જે ગામના નાના નાના કામ રહી વેણ ખતું બી હે આપણ હોસી લહ સારે કે કંપની મેં મોટી મોટી નોકરી કરંગા વણાસ કથી હે તે આપણે રોજગાર એવી સીમિત થઈ જઈંગા ને એવામાં આપણે દેખંગા કે આપણે જે ખેતી કરી રહીએ હ વણામાં આપણે કઈ તકનીકી અપનાવી રહીએ હ આપણ હેતે આય કમાઈ રહીએ હ ને આપણે ઘણી તરીકા ખતી આગળી વધવાની કોશિશ કરી રહીએ હ એવા મંજલીબોન આપણે દેખ કે આપણે જો સોચવાનો તરીકો હે ને આપણે જો આય કમાવાનો તરીકો હે આપણે બદલી શકો હ
1: હવે મનીષાબોન સમસ્યા તઈ વખત પેદા થા જઈ વખત આપણને આ ખબર જ નથી પડતી કે આપણે કને કયો હુનર હે આપણા ગામમાં કયા કયા સંસાધન મોજુદ હે ને ઉપલબ્ધ અવસર થકી આપણે કેટલા સુધી પહોંચી શકા આ સબ જાણકારીનો અભાવને કારણે આપણે દેખો હો કે આપણે જે ગામ થકી આપણે શહેરની આડી પલાયન કરતા સહી રહો આ સવે વાત કરો કે જાણકારીના અભાવના મુખ્ય કારણ શું હે તો ભાઈનબોનો સહી સૂચના સહી વ્યક્તિ સુધી નથી પૂગતી જેમ કે સરકાર વિભાગ ને સંસ્થાન દ્વારા જે રોજગારની પ્રશિક્ષણ જે હે એ સલાવિત સહી રહે પણ ઘણી વખત એની જે સૂચના હે એ યુવાઓની નથી જાતી ગ્રામીણ ક્ષેત્રમાં ટેમ માટે નથી પૂગતી એની સાથે ઇન્ટરનેટની ડિજિટલ જાણકારીનો સીમિત ઉપયોગ કેમ કે આપણે દેખો હો કે આજના ટાઈમમાં તો ઘણો મનક ઓનલાઈન જે ચીજે હે એનો ઘણો આકન ઉપયોગ કરે હે પણ આપણે દેખો હો કે હર વ્યક્તિ જે હે એ વેબસાઇટ ને ઓનલાઈન આવેદન ને ડિજિટલ સેવા

0: જે હે એને કામ મે નથી લેતો એને કારણ ભી વાય થતા સી રહે ઘણા જે યુવા હે ઈ માને હે કે રોજગાર નો મતલબ જેમ કે આપે કીધું કે સરકારી નોકરી યા કોઈ એવું મોટું કામ જે આપણા જીવન ને અવસર આલતો રહે એવું કામ કરવું ચાહે જે સ્થાનીય રોજગાર હે જે નિજી અવસર હે એનાને માટે એ ધ્યાન કમા લે હે માર્ગદર્શન ની કમી ને કારણ ભી આવું થાય હે કેમ કે આપણે દેખા કે યુવાને આ હમસ નથી આવતું કે કૌશલ ને અનુસાર હર તે કામ કરવું આપણે બદલે બહેતર હે પ્રશિક્ષણ ભી એને મળે ઘણી વખત ઘણા મનક મે હુનર તો રહે હે પણ એનાની પ્રશિક્ષણ કેન્દ્ર પાઠ્યક્રમ ને ઉપલબ્ધ જે અવસર હે એનાની જાણકારી ન હોવાને કારણ ભી એ વાય થઈ જાય તો આવી સ્થિતિ માં આપણે દેખો કે જાણકારી ના આ પ્રમુખ કારણ હે જેનો અભાવ આપણે યુવા માં રહે હે
1: હવે અંજલિબોન એને સાથે અગર વાત કરો કે આપણે ગામે કઈ કઈ એવા સ્થાનીય અવસર હિ જેના બારામાં આપણે ધ્યાન રાખવું હે ને વણામે આપણે આગળ વધી શકો હો તે ભાઈ બોનો કેવું ચાંગા કે આપણે હર ગામની પરિસ્થિતિ રહે હે આપણે ગામને અનુસાર ઉસરી હે આપણે રોજગાર જોવી હે તે અલગ અલગ મળી જઈ હિ જેમ કે આપણે ગામમાં આપણે કૃષિ કરો હ તે વેન આધારિત આપણે રોજગાર કરી શકો હ આપણે ભણ્યા કરતા હ તે સબ્જીઓની જાણકારી રાખીને આપણે અલગ અલગ સબ્જી કરી શકો હ બીજ ઉત્પાદન કરી શકો હ નર્સરી કરી શકો હ ને ખાદ ને જૈવિક આપણે જે ઉત્પાદન હે વી તૈયાર કરી શકો હ ને કૃષિ ઉપકરણ સંબંધિત જે સેવા રહી વી આપણે કરી શકો હ ને અંજલિબન આપણે દેખો હ કે આપણે ગામમાં ઘણા આકાના પશુ ઉભી રહી તે વેણ ખતે બે આપણે ઘણા આકાની આય કમાઈ શકો હ આપણે દૂધની ડેરી ખોલી શકો હ બકરી પાલન કરી શકો હ મુર્ગી પાલન કરી શકો હ પશુનો આહાર આપણે જોડીને વીને વેચી શકો હ આપણે બોને બલદે બી ઘણા આકાના અવસર રહી જેમ કે આપણે બોને રહી હે ઘેરે ઘેરનું કામ કરી હિ ને વી હોસે હે કે અમાર બલદે કઈ કામ જ નથી હે આપણે ખુદ ને બદલે કામ કરી શકીએ જેમ કે ઘણા અક્કાની બોનન માં આ હુનર રહે કે મસાલો આપણે ઘેરે બનાવે હે આચર પાપડ બનાવે હે સ્થાનીય ખાદ તૈયાર કરે હે ને ઘણા અક્કાની બોનને સિલાઈ કઢાઈ આવે હે તે વી સિલાઈ કઢાઈ બી કરી શકીએ ને આપણે દેખો કે આપણે ગામની જે બોને હે વધારે બોને થઈ રહી હે તે આપણે સ્વયં સહાયતા સમૂહ બનાવીને બી આ સબ કરી શકો હ
0: હવે મનીષા બોન એની સાથે આપણે જે યુવા હે એ બી ઘણા આકારની ચીજે કરી શકે જેમ કે મોબાઈલ ઇલેક્ટ્રોનિક જે ચીજે હે એનાની મરામત કરવો કેમ કે અવડેના ટાઈમે આ ચીજે વધારે સારવાર મળી ગઈ હે કમ્પ્યુટર સંબંધિત સેવાઓનું જ્ઞાન લઈ શકીએ ડિજિટલ સેવા કેન્દ્ર થકી જોડી શકીએ ફોટો વિડીયો સેવા જેવી ચીજે કામે લઈ શકીએ સ્થાનીય પરિવહન લઈને એને આમનું તેમનું જે મનગજાય હે આપણે દેખો કે ગામમાં ઘણી વખત એને સાધન નથી મળતા તો સ્થાનીય પરિવહન યુવા કને હોગા તો એન તકી ભી ઈ મનકને આમના તેમને લઈ જઈને પૈસા કમાવી શકે કૃષિ મે આપણે જે કોઈ નઈ તકનીકી હે તો એને હરતે આપણે કામ મે લેવું હે એની મરમત આપણે હરતે કરી શકો આ સબ ચીજ આપણે ભાઈન બોન કરી શકે ને આપણે સ્થાનીય કલા ને સંસ્કૃતિ તકી જોડ્યા કામ ભી કરી શકો જેમ કે ગામ મે બુનાઈ કરી શકો મિટ્ટીના બર્તન બનાવી શકો આપણે દેખો કે આપણે વાગડ ક્ષેત્ર મે બાંસ ઘણા કનું હે તો આપણે બાંસ ને લકડી નું કામ કરી શકો પરંપરાગત કલા અને સ્થાનીય ઉત્પાદ તકી ભી આપણે આય જે હે ઈ કમાવી શકો ભાઈ બોનો આપને કેવું ચંગા કે જાણકારી ન હોવાને કારણે આપણે દેખો કે ઘણા જે યુવા સાથી હે એ રોજગારની તલાશ મેં ગામ તકી સિટી જતા જાય હે ને શહેર આડી સલે જાય હે તે પરિવાર તકી ભી દૂર થાય હે એને સાથે એ એણાને રહેવાનું ખર્ચો ને ઘણા કની ચીજે જે હે ઈ વધારે થઈ જાય હે એનમે વધતું તો કઈ નથી જે ભી કમાવે હે ઈ ઘરવાળાને ઈ બે મળીને કેટલું પૈસું જે હે ઈ ખર્ચ થઈ જાય એવા મેં અગર આપણા ગામમાં સરંગા આપણા ઘરમાં સરંગા તો આપણે બે પૈસા વધેંગા ને આ સબ ચીજે આપણે આગળ જઈને કામ ભી આવી શકીએ
1: હવે અંજલિ બોન આયસ અગર આપણે ભાઈ બોનને બતાડો કે આપણે સમસ્યા થઈ રહી હે એનું સમાધાન હું થઈ શકે હે તે ભાઈ બોનો સબકોથી પહેલ તે આ કેવું ચાંગા કે આપણે ગામનો રોજગારની વ્યવસ્થા હે વે આપણે કરવી હે ગામમાં એવી વ્યવસ્થા રાખવી હે જે આપણે યુવા હિ વે ગ્રામીણ રોજગાર ને પ્રશિક્ષણ ને કૌશલ ને સ્વરોજગાર કરતી જોડી કરતી જાણકારી હે વેને લઈ શકે હે ને અણામાં આપણે અંજલિબન કહી શકો હ કે આપણે ગ્રામ પંચાયત રહે વેને બી ઘણી મોટી જિમ્મેદારી રહે ગ્રામ પંચાયત રોજગાર પ્રશિક્ષણ સંબંધિત જે મહત્વપૂર્ણ સૂચનાએ રહી વે સાર્વજનિક સ્થળ માટે યા મનકની બેઠક થાય હે વેણ માય યા જી કઈક થાય હે વેન માધ્યમ કરતી બી આ પોસાવી શકે હે મનક તક ને આપણે કેવું ચાંગા કે આપણે સામુદાયિક રેડિયો માધ્યમ કરતી બી આ મનક હી આ સબની જાણકારી લઈ શકીએ જેમ કે આપણે રેડિયો માધ્યમ કરતી આપણે ભાઈ બોનને બતાડી રહી હો ટેમ ટેમ માટે કે આપણે કઈ રોજગાર આવી રહ્યા હે યુવા સાથી હે કણિયાડી જઈ શકે હે કી રોજગાર હે જે આપણે યુવા સાથી કરી શકે હે
0: હવે
1: તે એવામાં આપણે જે ભાઈ બોની વી રેડિયો માધ્યમ કરતી બી જાણકારી લઈ શકીએ હે કઈ પ્રશિક્ષણ ઉપલબ્ધ હે આવેદન હે તે કરવું હે કણા કથી સંપર્ક કરવો હે કઈ કઈ દસ્તાવેજ લાગેગા અને રોજગારના કયા કયા અવસર હે જેણ બદલે આપણે તૈયારી કરી શકો હ આ હેતી જાણકારી મળી જાય હે પણ મનકા પણ દેખ હા કે અવેના ટાઈમે મોબાઈલ ને સોશિયલ મીડિયા માં લાગ જગત હે રીલે દેખે હે ઇન્સ્ટાગ્રામ સલાડે હે યુટ્યુબ સલાડે હે વણામેસ આ આપણો ટાઈમ હે વો ખરાબ કરી નાખે હે તે ભાઈન બોનો કેવું ચાંગા કે આપણે ફાલતુ ટાઈમ ખરાબ કર હ વેન ખતુ બડિયાત આપણે થોડા કડી રેડિયો સાંભળી લ યા આપણે જે જરૂરી જાણકારી યુટ્યુબ માતે મળે હે વે દેખી લ હ ઇન્સ્ટા માતે ભી આપણે જરૂરી જાણકારી આવે હે એવો ચેનલ આવે હે તે વણામાત ભી આપણે દેખી શક હ તે ભાઈન બોનો આ ફાલતુ ચીજે દેખવા ખતી બડિયા હે કે આપણ કાક બડિયા દેખીને આપણ હેકી શક ને આપણે રોજગારના અવસરે ભી આપણે ખુદ ખોલી શકમ.
0: હવે મનીષા બોન, રોજગાર કેવલ નોકરીનું નામ નથી, રોજગાર કૌશલ સંસાધન જરૂરતની સહી જાણકારી ન મેલ થકી પેદા થાય હે. એટલે ગામના યુવાને આપણે કેવું ચંગા કે પહેલે આપણે આપણા ગામને સમજવું હોગા, પછી આપણને આપણા હુનરને ઓળખવું હોગા, એને બાદ જ આપણે નોકરીના અવસર તલાશવે હે. કેમ કે થઈ શકે કે જયા અવસરની તલાશ આપણે દૂર શહેરમાં કરી રહ ઈ આપણા ગામે ભી શરૂ થઈ શકે. ગામે રોજગારની સમસ્યા કોઈ મોટું અવસરની કમીનું કારણ નથી, બલકી સપ્તકી મોટી ચુનૌતી હે જાણકારીની કમી. જઈ વખત એક મનકની ખબર જ નહીં હોગા કે એને ગામે કયા કયા રોજગાર હે, પ્રશિક્ષણ ને હોગા, એનકને કૌશલ ને હોગા, સ્થાનીય અવસરની જાણકારી ને ઉપલબ્ધ હોગા, લાભ અર્થે કમાવી શકે ઈ ને ખબર હોગા, એટલી ઘડી ઈ આપણા ગામે રોજગાર કરી જ નહીં શકે. એને બદલે આપણે ભાઈ બહેનોને જેમ કે આપણે બતાડ્યું કે આપણે ખેતી થકી જોડે તક, પશુપાલન થકી જોડે તક અને અવડેના ટાઈમે જે નવી નવી ચીજે ચાલી રહી હે એનાનું પ્રશિક્ષણ લઈને ભી રોજગારના અવસર હે એ સ્થાનીય સ્તર માટે જ કમાવી શકે. તો આશા કરું હું મનીષા બોન કે આ હંગરી વાતે આપણે ભાઈ બહેનોને ગમી હોંગા, કેમ કે હવે ટાઈમ થઈ ગયો હે આપણે અણસ કાર્યક્રમ થકી સૂટા પડવાનું. તો સૂટા તો પડ, એને પહેલા આપણે ભાઈ બહેનોને આપણા કાર્યક્રમનું પતું બતાડતો, તાકી આજનો આ કાર્યક્રમ એને કેવું લાગ્યું એની બારામાં રાય સુઝાવ આપણને આપી શકે આપણે અણપતા માટે.
1: હવે ભાઈ બહેનો લખી લો અમારું પતું. અમારું પતું હે કાર્યક્રમ સમસ્યા સમાધાન, વાગડ રેડિયો 90.8 FM, મુકામ પોસ્ટ કુપડા, વાગધારા કેમ્પસ, બાંસવાડા, રાજસ્થાન. અમારું પિનકોડ નંબર હે 327001. હજી વધારે જાણકારી બદલે આપ મને ફોન કરી શકો અમારા એના ફોન નંબર માંથી. અમારું ફોન નંબર હે 9414082643.
0: એને સાથે ભાઈ બોનો આપ અમારી ઈમેલ આઈડી લખી લો, એને માધ્યમ થકી ભી આપ આપણા રાય સુઝાવ મને આપી શકો. અમારી ઈમેલ આઈડી હે radio@vagdhara.org.
1: તો ભાઈ બોનો ફેરે મલંગા અણાસ કાર્યક્રમ મેં અણાસ ટેમ માંથી એક નવા વિષય ને હાથે. તાર હુદી
2: રામ રામ રામ રામ.

0: પપ્પા પપ્પા મારે ભી ભણવા જવું હે, સોપડા થકી દોસ્તી કરવી હે.
1: બસ યહી તો શરૂઆત હે બદલાવ કી. જબ હર બેટી બેટા પઢેગા તભી તો ગાંવ ગાંવ આગે બઢેગા. હોવે ન કોઈ ગરીબી રોકે, ન કોઈ હાલાત રોકે, શિક્ષા તકીસ બદલેગા હર એક દાડો નિરાતર.
0: હિંડો સ્કૂલ જા, આપણે આપણા ભી હપના પૂરા કરો.
1: યાદ રખી કલમ કી તાકત હર મુશ્કિલ પર ભારી હૈ, હર બચ્ચે કી પઢાઈ હમ સબ કી જિમ્મેદારી હૈ.
2: હોવે જૈવરે સબ સોરા ભણેગા, તારે તો દેશ અગાડી વધેગા.
1: શિક્ષા નહીં તો સપના અધૂરા, શિક્ષા હૈ હર બચ્ચે કા પૂરા હક.
2: વાગડ રેડિયો વાગધરા સંસ્થા દ્વારા જનહિત મેં પ્રસારણ.

0: આપે ક્યારે વિચાર કર્યો હે કે જૈયા પેડની છાવમાં આપણે રહ યા આપણને કેટલી શાંતિ મળે હે જેની હવામાં આપણે હાલ રહ એ ભી આપણા થકી કઈ આશ રાખે હે હવે અગર પેડ ને રહેંગા તો આપણે હરતે જીવંગા પ્રકૃતિ આપણી જરૂરત નથી બલ્કિ આપણી જિમ્મેદારી હે એક પેડ લગાડંગા પાણીને બચાડંગા ને આપણે ધરતીને જીવનદાન આલંગા
1: હવે પ્રકૃતિને બચાવો ભવિષ્યને હદારો
0: હવે આજે નાના નાના કદમ હે એ આબાવાળા કાલને બદલાવની શરૂઆત હે
1: વાગડ રેડિયો વાગધરા સંસ્થા દ્વારા જનહિતમાં પ્રસારિત

0: કાર્યક્રમ ખેતીવાડી હમરવારા હંગ્ર ભાઈ બુન અને આપની બુન અંજલી
1: અને કલ્યાણ કાકાનું રામ રામ.
0: કિસાન ભાઈ બુન, આપ હમરી રહ્યો આપણું સામુદાયિક રેડિયો વાગડ રેડિયો 90.8 FM માટે. ને આપ સબનું ઘણીમાન સ્વાગત કરો હ અમારે આજના કાર્યક્રમ ખેતીવાડી મે.
1: અંજલી ભાઈજી, આજનો દાડો
0: હવે
1: બડો તાજો, બડો પવિત્ર દાડો હે પૂરા વિશ્વ બલે નાણા દેશ બલે, કેમ કે આજે હે જન્માષ્ટમી નો દાડો.
0: હવે
1: આજના દાડે યોગેશ્વર કૃષ્ણ નો જન્મ થયો હતો. એમ કહે કે 64 કલામાં પરિપૂર્ણ ભગવાન શ્રી કૃષ્ણ આના જગતને બહુ મોટું જ્ઞાન આપ્યું હોય. અને આજે વર્ણન એવી વાત યાદ આવી રહી આપણને કે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ અધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવાની યુગે યુગે. ભગવાન કહી રહ્યા હે કે જ્યારે જ્યારે ધર્મની હાનિ થાગા હું આની પૃથ્વી માટે આવુંગા, દુષ્ટનો સંહાર કરુંગા અને સજ્જનને રક્ષા બલને હું આવુંગા. તો આપણે કહી શકાય કે ગૌ ગંગા ગાયત્રી ગૌરી ને ગીતા નો આ સનાતન દેશ ને એની આદર્શ માટે સલવા વાળો આ દેશ, આજે સંપૂર્ણ વિશ્વ આપણા ભારત દેશને હમું જોઈ રહ્યું હોય, આપણા ભારત દેશના સંસ્કાર અપનાવી રહ્યું હોય, આપણે ભારત દેશની જે ભક્તિ એની ભક્તિને માર્ગ માટે આજકાલ સલવા લાગ્યા હે ને એને લાગી ગયો કે ભારત વર્ષની જે આ ભક્તિ માર્ગ હે એ માર્ગ ઘણો તાજો હોય ને એના માર્ગ માટે ચાલીને આપણે આની દુનિયામાં વર્તમાનમાં જે જે આ પ્રકારના કષ્ટ વ્યાપી રહ્યા હે, વિષય ને વિકાર થકી આ સમાજ ભર્યું તકું હે, એના થકી આપણને મુક્તિ મળી શકે. તો આજે જન્માષ્ટમીના આના પવિત્ર દાડા માટે આ કાર્યક્રમ અમારા હંગરે ભાઈ બહેનોને આપણે સોરા આડ્યો ગણેમાન એને રામ રામ કરો, ઘણી ઘણી બધાઈ આલો. ને પછી આપણે એ વાત કરી રહ્યા હા કે જન્માષ્ટમીનો આ તાજો દાડો સૌને જીવનમાં સુખ શાંતિની વાત કરે ને ભગવાન શ્રી કૃષ્ણને જન્મનો આ દાડો, કેમ કે આપણા ભાઈ લોક ભજનમાં બી ગાય કે જન્મ્યા જન્મ્યા જુગદાધાર થર થાવરિયાની રાત ભર ભાદરવાની રાત નારાયણ ઝૂલે પારણે. તો ગામ ગામ ઢાણી ઢાણી ભગતને ગરામે ભગવાન શ્રી કૃષ્ણ અને એને ભક્તિ વસી થકી હે. એને અગર એ મોરે ઘણી વાત કરે કે સમાજમાં આજે કૃષ્ણ ભક્તિનો અને કૃષ્ણના વતાડ્યા થકા માર્ગમાં સાલવાનું શું મહત્વ હે, પણ વણા પહેલ ભાઈજી મારું મન થઈ રહ્યું કે એક સુંદર શું એક ભજન હમરાવો આપ ને પછી મોરે આપણે વાત કરો.
0: હવે તો ભાઈ બોનો આપ સાંભળતા રહેશું આપણું રેડિયો આપણી વાતે વાગડ રેડિયો 90.8 FM માં.

0: ભાઈ જી આ ગીત તો થયું પૂરું.
1: હોપે
0: આજે જન્માષ્ટમીના દાડાને અને જન્માષ્ટમીને મનાવવાની સાર્થકતા આપણે જીવનમાં તારીશ રેગા જયારે આપણે ભગવાન શ્રી કૃષ્ણ જે આપણને રસ્તા બતાડ્યા એના રસ્તામાં આપણે સાલંગા નાની ઉંમરમાં કેટલા સંકટ એને જીવનમાં આવ્યા હતા. અગર જીવન જીવવાની આપણે વાત કરો આપણે નાના નાના છોટા મોટા સંકટ થી કે આપણે ત્રાહિમામ થઈ જાય પરેશાન થઈ જાય પણ જયારે નાના હતા તારે એને મારવાના કેટલો પ્રયત્ન કરે તો
1: એને
0: જીવનમાં સંકટ સંકટ જન્મ થાતે એને કાળી રાત્રે ભેર વરસાદની રાત્ર હતી ને એને આપણું આપણી માનો ગોદ છોડીને ઠેઠ એને જવું પડ્યું હતું યશોદા મૈયાને નંદ બાબાને ઘેરે. ધીરે ધીરે મોટા થયા એના ઉપર તરે તરે પ્રહાર થવા લાગ્યા એના ઉપર એને મારવાની કોશિશ થવા લાગી. એ સબ વાતે તો આપણે સબ લોક જાણી રહે પણ સભી મોટી વાત કે એને જે બાલ્યકાલમાં જેને પર્યાવરણ સંરક્ષણનો અને પ્રકૃતિના સંરક્ષણનો જે આપણને સંદેશ આપ્યો એ સંદેશ ઘણો મોટો સંદેશ હતો. આપણે સબ જાણો જયારે ઘણા દાડા ઇન્દ્રની પૂજા થઈ રહી હતી ઇન્દ્રની પૂજા થઈ રહી હતી ભગવાને કહ્યું ઇન્દ્રને કેમ પૂજા કરી રહ્યો કનૈયે કહ્યું તો એને હંગરે ગોકુલવા છે કે ભાઈ એટલે કરીને આ ઇન્દ્રની પૂજા કે ઇન્દ્ર મને વરસાદ આલે અમારા ખેતર ચાલે આ ચાલે પેલું ચાલે હંગરી વાતે કરી એને કહ્યું ના ના આપણને પૂજા ઇન્દ્રની નહીં કરવાની આપણને પૂજા કરવી પડેગા આના ગોવર્ધન પર્વતની પૂજા કરવી પડે કેમ કે આ પર્વત આના પર્વત થકી જ આપણને આ આટલી વનસ્પતિ મળી રહી આટલી પ્રકારનો આ પર્વત થકી આપણને આ પર્યાવરણ હજરી રહ્યું અને આ ગોવર્ધન પર્વત ગોવર્ધન બાબાને રૂપમાં એને તમે પૂજા કરો કા તો કહેવાનો મતલબ એની પૂજાને માધ્યમ થકી એને એ સંદેશ આપ્યો આપણને કે આપણને પ્રકૃતિનું સંરક્ષણ કરવું પડેગા. આજે સારેડે આપણે વિચાર કર્યા કે પ્રકૃતિનું જારુંથી સંરક્ષણ નહીં કરોગા તારુંથી આપણો ઉદ્ધાર નહીં થાય. એને હાથે હાથે એને પરિવાર વાળી વાત કરી તો ગોકુલવાસીને હાથે લઈને ચાલતા હતા એને કહ્યું જારુંથી આપણું કુટુંબ સંસ્કારી રહેગા કુટુંબમાં સંસ્કાર રહેગા તો કુટુંબ થકી સમાજમાં સંસ્કાર આવેગા સમાજમાં થકી દેશમાં આવેગા તો એક સંસ્કાર વાળી એવી વાટ ચાલેગા કે એની વાટ માંડે હિન્દી ને આપણા આબાવાળી આ જે પેઢી હે એ બી સંસ્કારિત થાય ને સંસ્કારિત પેઢી જયારે કોઈ બી કામ કરેગા તેનાથી દેશ અને સમાજનો લાભ જ થાય દેશનો વિકાસ થાય. વેને અત્યારે સૌથી મોટી વાત એવું કરી કે આપણે તો ગોકુલવાસી આપણે આપણે સ્વાભિમાનનું ધ્યાન રાખવું પડેગા. જયારે આ ગ્વાલિયર હતી દૂધ વેચવા જતી હતી મથુરા મેં દહીં વેચવા જતી હતી કે ના આપણે તો આપણું દૂધ આપણું દહીં આપણે જ રાખેંગે આપણે કેમ બીજન વેચશું આપણી ગાય હે આપણી ગૈયા હે એને રક્ષા કરંગા એનું દૂધ એનું માખણ સબ આપણે જ કરંગા. તો એક તરીકા થકી એણે આપણને સૌને રહેવાનો એક એવો તરીકો બતાડ્યો કે આપણને સ્વાભિમાન થકી રહેવું હોય આપણે ખાવું હોય આપણું હે એ જ ખંગા આપણું જેમ પહેરંગા ઓડંગા એમ તરીકે થકી એને તરે તરેની વાતે બતાડી. આ ક્રમે એક વાત મોટી બતાડી એણે કે જે મહાભારતના યુદ્ધની જયારે આપણે વાત થાય હે તો ઘણા એણે જે ભગવદ્ ગીતા હમરાવી અર્જુનને ને ગીતામાં એક જ વાત કરી એ ભાઈ કે કર્મ કીએ જા ફલ કી ઈચ્છા મત કર એ ઇન્સાન જૈસા કર્મ કરેગા વૈસા ફલ દેગા ભગવાન. તો એને કર્મયોગની વાત કરી ભક્તિયોગની વાત કરી જ્ઞાન યોગની વાત કરી અને આખરીમાં જે ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહી રહ્યા હે કે તમે સર્વ ધર્માન પરિત્યજો એટલે તમે સબ કુછ છોડી દો ને મારી શરણમાં આવી જાઓ. કહેવાનો મતલબ એ કે કેને ભી પ્રતિ શરણાગતિ આપણે થઈ જંગા તો આપણો ઉદ્ધાર તો આમ જ થઈ જાય. તો એને કુલ મલાવીને એક તો નિષ્કામ કર્મની વાત કરી કે આપણે કામ કરો આપણે પહેલા હું કરે કે ભાઈ હું આ કરું તો મને આ મળેગા યા પેલું મળેગા તો મને આ કરવું પડેગા તો મળેગા ના આપણે કામ કરો તાજું કરો કા તાજું ફળ મળેગા. ઘણા ઘણા મોટા મોટા વિદ્વાને એ જ કહ્યું કે આજે નહીં તો કાલે અને આ નહીં તો પરે. તમે અગર અચ્છું કામ કર્યું તમને અચ્છું ફળ મળેગા અગર બધું કામ કર્યું તો એ બી આપણે સહસ્ત્ર ગુણાથી આપણા આમાં પાછા આવેગા. આજકાલ હવે આજકાલ નવી સરો છે એક જ વાત કર્મા બેગ ની વાત કરીએ અક્ષર અક્ષર થી કર્મ હું બેગ હું કેવા કે જે તાજો કરો તો તાજો મળેગા બધું કરો તો બધું આવેગા. તો અંજલિબાજી બધી તાજી વાત આજકાલના સ્વરૂપી વાત તો કરીશ ને પણ એને સમજવાનો તરીકો થોડો બીજો થઈ ગયો. તો આજે આપણને ધીરે ધીરે સારે આડી આજે દીકીને આપણે સારે આડી ત્રાસ જ ત્રાસ હે જે જો કોઈ સંકટ જ સંકટ આવી રહ્યો કઈ પ્રકારને લોકો પરેશાન થઈ રહ્યા માનવી દુઃખી સમાજ દુઃખી હે તો એક જ વાત હે કે ભગવાન શ્રી કૃષ્ણ જે આપણને ગેલો વતાડાનો જે સંદેશ આવ્યો કે પ્રકૃતિની રક્ષા કરોગા તો એ પ્રકૃતિ હે એ આપણી રક્ષા કરેગા. તો પ્રકૃતિને રક્ષા કરવી પડેગા આપણને સ્વાભિમાન થકી રહેવું પડેગા અને સબને હલીમલીને રહેવું પડેગા પરિવારને આપણે સબને બાંધીને ચાલવું પડેગા તારે સા આજકાલની જે સમસ્યા એનાથી કે આપણે છુટકારો મળેગા ને આપણે સુખ શાંતિ ને વૈભવ થકી રહી શકંગા.
1: હવે કલ્યાણ કાકા આપે સહી કીધું તો આજે કાર્યક્રમમાં આપણે ઘણી અસલ તરીકા થકી કૃષ્ણ જન્માષ્ટમીને લઈને ઘણાકાની વાતે કરી રહ્યા આપણે ભાઈ અને બોનો થકી તો વાતે અગાડી બી આપણે આમ જ કરંગા પર મારું મન થઈ રહ્યું હે કે કેમને આપણે ભાઈ બહેનોને આપણે એકુર ગીત સંભળાવી દો.
0: બધી તાજી વાત છે સાહેબ જન્માષ્ટમીનો દાડો હે ગોકર આટેમનો દાડો ને આજના દાડા ગીત ભજન થાય તો બધું તાજું લાગે તો હમરાવો છો

0: ભાઈજી ગીત ઘણું તાજું સાંભળ્યું
1: હવે,
0: ને ભાઈ ને બોન ને જે આપણે નાના નાના સ્વર અને ભાઈએ જે કાર્યક્રમ સાંભળી એ વિચાર કરતી હું કે આજ અંજલિભાઈજી ને કલ્યાણ કાકા એક નવી રસ્તામાં ચાલી ગયા, પણ ના નવી રસ્તામાં તમારી વાત બી કરંગા કે ગોકુલ અષ્ટમી જન્માષ્ટમીનો દાડો ધીરે ધીરે હંગર મંદિર અમે ઝૂલા લાગ્યા હતા કાંઈ ઘરમાં બી લોકો ઘરે ઘરે ઝૂલા લગાડ્યા હતા
1: કાંઈ
0: ને ઝૂલા લગાડીને કૃષ્ણના જે બાલ રૂપ હે આજે એના બાલ રૂપની ઈસ વંદના કરી રહી આરાધના કરી રહી ને બાલ મુકુંદ કે ઈસ માંગી રહી કે હે લલ્લા જેમ તો ગોકુલવાસીને સહાય થયો મથુરાવાસીની સહાયતા કરી દ્વારકા જઈને પૂરા દેશની તે જે સેવા કરી એમ જ ધીરે ધીરે અમારે જીવનમાં બી તમે આવો ને અમારા જીવનમાં જે ગોકુલ મથુરા ને દ્વારકા હે એની બી તમે રક્ષા કરો ને એની રક્ષાને હાથે હાથે અમને બી એવો રસ્તો બતાડો કે આપે જે રસ્તો બતાડો રસ્તા પર ચાલતા થતા મનક માત્રની અમે સેવા કરો કે એની પ્રત્યે અમારા મનમાં ખાર ખીશલ ઈર્ષા દ્વેષ કઈ રહે નહીં સબને અમે આપણા સમજો ને આજે એના સનાતનની જે મૂળ ભાવ હે કે સર્વે ભવંતુ સુખીન તો હે કાના અમને એક એવી દ્રષ્ટિ આલો કે અમે સૌને સુખી દેખું છા સૌને ખુશી દેખું છા સૌને સ્વસ્થ અને પ્રસન્ન દેખું છા અને સૃષ્ટિમાં કે દુઃખ નામનો નિશાન નહીં મળે કે દુઃખને દર્શન નહીં થાય અમને અમને એવો આશીર્વાદ આલો કે આ પૂરા વિશ્વને એક કુટુંબ બનાવી અને પૂરી વસુધાને અમે કુટુંબ બનાવી ને સબ હલી મળીને રહ ના વિશ્વમાં જે અશાંતિની જે વાતે ચાલી રહી હે કાના અમને આશીર્વાદ આલો ને તમે આના જગતને બી એવો આશીર્વાદ આલો કે સબને સન્મતિ આવે ને અશાંતિની જે વાતે થઈ રહી એ ધીરે ધીરે મટે ને પૂરા દેશમાં પૂરી દુનિયામાં શાંતિ સ્થાપિત થાય.
1: હવે કલ્યાણ કાકા આપે સહી કીધું કેમ કે આ સપ્તકી જરૂરી થઈ ગયો હે. અવડેના ટાઈમે ઘણા કાની એવી ચીજે થઈ રહી હે જિંદગી ઘણા કાને મનકની સમજવાની જરૂરત હે કે શાંતિને માધ્યમ તકીસ આપણે આપણા જીવનને અસલ તરીકાથી કી જી શકો. જેમ કે કૃષ્ણ ભગવાનના જીવનમાં ઘણા કાની એવી પરિસ્થિતિ આવી જેમાં એણે ધૈર્ય સહનશીલતા ને શાંતિ રાખી ને એને માધ્યમ તકીસ આજે આપણે સૌ એણે યાદ કરો ને એણે એક પૂજનીય રૂપ મેં દેખો ને એને જીવન થકી સંસ્કાર લેવાની કોશિશ કરો. તો આ સબ વાતે આપણે જીવન ભલે ઘણી મહત્વપૂર્ણ હે તો આપણે જે ભાઈ બહેન હે એને બી આ વાતે સમજવાની જરૂરત.
0: બિલકુલ ભાઈ, કાર્યક્રમ નો ટાઈમ થઈ રહ્યો પૂરો, પણ મારો વિચાર થઈ રહ્યો કે સાથે સાથે બઢિયા શું લાલાનું એક ભજન સંભળાવ્યું ને કૃષ્ણ કનૈયાનું, પછી ભજન સાંભળીને આપણે છૂટા પડે.
1: હવે

0: તો ભાઈજી આ ભજન બધું તો હજુ સંભળાવ્યું
1: હવે
0: અને ભજન ને સાથે સાથે આપણે ભી હવે મંદિર માં જવું હે કેમ કે ભગવાન ના ઝૂલા લાગ્યા થકાય અને ધીરે ધીરે જન્મ નો ટેમ પાય આવી રહ્યો હે તો આપ સબને ભી એક વખત ફેર કૃષ્ણ જન્માષ્ટમીની ગણેમાન રામ રામ વધાઈએ મંગલ કામના અને સબથ કે અરજ હે કે આપણે આપણે મંદિરમાં આપણે આપણે ઘરમાં ભગવાન શ્રી કૃષ્ણનો જન્મોત્સવ મનાવો ને એક વાત ઓરે ભાઈજી કે છૂટા પડાના પહેલા ફેર યોજ વાત આવે હે કે આપણે કાર્યક્રમનું પતું ને ફોન નંબર આપણે બતાડી દો
1: હવે તો ભાઈ બોનો લખી લો અમારું પતું અમારું પતું હે કાર્યક્રમ ખેતીવાડી વાગડ રેડિયો 90.8 FM મુકામ પોસ્ટ કુપડા વાગથરા કેમ્પસ બાંસવાડા રાજસ્થાન અમારો પિનકોડ નંબર હે 327001 હજી વધારે જાણકારી બદલે આપ અમને ફોન કરી શકો અમારા આણા ફોન નંબર માટે અમારો ફોન નંબર હે 9460051234
0: તો ભાઈ બોનો આ તો હતો અમારા કાર્યક્રમનો પતું અને અમારો ફોન નંબર આપ ચાહો તો કાગળ લખી શકો ચાહો તો ફોન માટે ભી અમારી આ બહેને હે અંજલિભાઈજી જાગૃતિભાઈજી હે એને આપ સૂચના આપી શકો કે ભાઈ કાર્યક્રમ તાજો લાગ્યો આણા કાર્યક્રમમાં આ વાત વધારી તમને ઓર ઓછી વતાડો ઓર હજી હજી વધારે સુઝાવ આલો હવે કાર્યક્રમનો ટેમ થઈ રહ્યો એક વખત ફેર આપ સબને રામ રામ કરતે છૂટા પડો એ આવજો રામ રામ
1: રામ રામ

0: પપ્પા પપ્પા મારે ભી ભણવા જવું હે, સોપડા થકી દોસ્તી કરવી હે.
1: બસ યહી તો શરૂઆત હે બદલાવ કી. જબ હર બેટી બેટા પઢેગા તભી તો ગાંવ ગાંવ આગે બઢેગા. હોવે ન કોઈ ગરીબી રોકે, ન કોઈ હાલાત રોકે, શિક્ષા તકીસ બદલેગા હર એક દાડો નિરાતર.
0: હિંડો સ્કૂલ જા, આપણે આપણા ભી હપના પૂરા કરો.
1: યાદ રખી કલમ કી તાકત હર મુશ્કિલ પર ભારી હૈ, હર બચ્ચે કી પઢાઈ હમ સબકી જિમ્મેદારી હૈ.
2: હોવે જૈવરે સબ સોરા ભણેગા તારે તો દેશ અગાડી વધેગા.
1: શિક્ષા નહીં તો સપના અધૂરા, શિક્ષા હૈ હર બચ્ચે કા પૂરા હક. વાગડ રેડિયો વાગધરા સંસ્થા દ્વારા જનહિત મેં પ્રસારિત.

0: ગયો હે આપણે અણસ કાર્યક્રમ થકી સૂટા પડવાનું. તો સૂટાતા પડા એને પહેલા આપણા ભાઈ બહેનોને આપણા કાર્યક્રમનું પતું બતાડતા, તાકી આજનો આ કાર્યક્રમ એનાને કેવું લાગ્યું એની બારામે રાય સુઝાવ આપણને આલી શકે આપણે અણપતા માટે.
1: હવે ભાઈ બહેનો લખી લો અમારું પતું. અમારું પતું હે કાર્યક્રમ સમસ્યા સમાધાન વાગર રેડિયો 90.8 FM, મુકામ પોસ્ટ કુપડા, વાગધારા કેમ્પસ, બાંસવાડા, રાજસ્થાન. અમારું પિનકોડ નંબર હે 327001. હજી વધારે જાણકારી બલદે આપ મને ફોન કરી શકો અમારે એના ફોન નંબર માંથી. અમારું ફોન નંબર હે 9414082643.
0: એને સાથે ભાઈ બોનો આપ અમારી ઈમેલ આઈડી લખી લો, એને માધ્યમ થકી ભી આપ આપણા રાય સુઝાવ મને આપી શકો. અમારી ઈમેલ આઈડી હે radio@vagdhara.org.
1: તો ભાઈ બોનો ફેરે મલંગા અણાસ કાર્યક્રમ મેં અણાસ ટેમ માંથી એક નવા વિષયની હાથી. તાર હુદી
0: રામ રામ રામ રામ.